કોપલ કાર્યક્રમમાં આજ આપકા સાથ છે આપકી વિશાખા બેન. સબઈ નન્ના મુન્ના પ્યારા પ્યારા બાળક નખ રામ રામ. બચ્ચા નહોણી આપ સબે નકી ગરમી કી છુટ્ટી ન ચલી રહી તો એ ગરમી કી છુટ્ટીમાં આપ કુછ નયો સીખી શકો જેકા સી આપકો સમય ભી કટી જાયગા ઓર આનંદ કા સાથ છુટ્ટી ન બીતી જાયગા. આપ બોર ભી નહીં હોણા કા. બચ્ચા નહોણી અગર આપ ગરમી કી છુટ્ટીમાં કહીં યાત્રા પર જાણે કી તૈયારી કરી રહ્યા છે તો એકા લેણ આપખ ઉના સ્થાન કા બારામાં પૂરી જાણકારી જુટાઈ લેણું જઈજે. આને સાથે યાત્રા પર જાણસી પહેલા પૂરી તરહસી તૈયારી કરી લેણું જઈજે. જસો કી ગરમી કા હિસાબસી કપડાં ના કોઈ ચયન કરનું જઈજે. સૂતી ના હલકા રંગ કા આરામદાયક કપડાં સફર કા લેણ રખણું જઈજે. પાણી કો સાધન સાથ હોણું આવશ્યક છે. આવશ્યક દસ્તાવેજ જસા કી આધાર કાર્ડ કી ફોટો કાપી વગેરે ભી સંભાળી કને રખણું જઈજે. આવશ્યક દવાઈ ગોળી ના ખવી રખણું જઈજે. જસો કી ગ્લુકોઝ હોય ઇલેક્ટ્રાલ પાવડર પુદીન હરા ન મોજ કા લેણ મલમ ઇસ તરહ કી કુછ જનરલ દવાઈ ગોળી ના છે એ સાથમાં હોણું બહુત જ જરૂરી છે. એક ડાયરી સાથમાં રખણું જે કામમાં ઘર કા સદસ્ય ના કા નંબર લખ્યા હોય સાથે જ કુછ આવશ્યક નંબર આપખ યાદ ભી હોણું જઈજે. ખાણા કા લેણ સુખો સામાન ઘરસી બનાઈ કને લઈ જવા તો જ્યાદા અચ્છો રહેગા. અસી કોશિશ હમ કરા કે હમારા પાસ સામાન કો જ્યાદા બોજ નહીં હોય પણ આવશ્યક સામાન પહેલા રખણું જઈજે. બચ્ચા નહોણી જ્યાદાતર લોક ટ્રેનથી સફર કરે છે. યદી આપ ભી ટ્રેનથી સફર કરી રહ્યા છે તો હમક સ્ટેશન પર સમયસી ટ્રેન કા સમયસી પહેલા પહોંચણું જઈજે. થોડો જલ્દી પહોંચી જવાંગા તો હમ વ્યર થકી ભાગા દોડી સી બચી જવાંગા. બચ્ચા નહોણી જેના સ્થાન પર હમ જઈ રહ્યા છે ઉના સ્થાન કા બારામાં જાણકારી હમક અવશ્ય હોણું જઈએ. જૈસે કે વહાં કો ખાન પાન સંસ્કૃતિ પહેનાવો એકા બારામાં હમક જાણનું જઈએ. વહાં કો કઈ ઐતિહાસિક યા ધાર્મિક મહત્વ છે એકા બારામાં ભી હમક જાણકારી હાસિલ કરનું જઈએ. ઓર કુછ આવશ્યક બાત ન છે જો હમ નહીં જાણતા હઈ ઉનકા એક નોટબુકમાં નોટ કરી લેણું જઈએ જેકા સી આપકો સામાન્ય જ્ઞાન ભી બળગ. બચ્ચા ન હોણી ઈ તો થી યાત્રા પર જાતા સમય તૈયારી ન સાવધાની કા બારામાં ન અબ હમ જાણાંગા વીર શિરોમણી મહારાણા પ્રતાપ કા બારામાં. મેવાડ કા મહારાણા ઉદયસિંહ ન રાણી જયવંતાબાઈ કા પુત્ર હતા મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ કો જન્મ હિન્દી કેલેન્ડર કા અનુસાર વિક્રમ સંવત 1597 ખ જ્યેષ્ઠ માહ કી શુક્લ પક્ષ કી તૃતીય તિથિ કા હુયો. અંગ્રેજી કેલેન્ડર કા અનુસાર 9 મઈ સન 1540 માં હુયો. મહારાણા પ્રતાપ જીવન કો જીવન અદમ્ય સાહસ સ્વાભિમાન દેશભક્તિ ન ત્યાગ કો અનુપમ ઉદાહરણ છે. માતૃભૂમિ કી સ્વતંત્રતા કા લેણ વો હમેશા લડતા રહ્યા. ઉનકો બચપન ભીલ સમુદાય કા સાથ બીત્યો. પ્રતાપ ખ પ્યાર સી વહાં કા ભીલ સમુદાય કા લોક કીકા કહેતા હતા. ભીલ ન કા સાથ ઘુલી મિલી કન રહેણા કા કારણ છોટી સી ઉમ્ર મજ યુદ્ધ કલા છાપામાર યુદ્ધ ન જંગલ કી દુર્ગમ પરિસ્થિતિ ન મભી જીવન સંઘર્ષ કા ગુણ ઉન્ન સીખ્યા. રાજપૂત પરંપરા કા અનુસાર બચપન સી યુદ્ધ તલવારબાજી ભાલો ફેંકણું ઘુડસવારી માં પ્રશિક્ષિત હોયા. પ્રતાપ સ્વભાવસી નિડર બહાદુર ન સ્વાભિમાની થા. એક યોદ્ધા કા સારા ગુણ ઉનકામાં થા. ઉનકો ભીલ સાથી ન મેવાડ કી ઘની પહાડી ન સી ઘિર્યા રાસ્તા ન

મેવારામ નાયકરું સાથેનો ખો ગાયલ આપને નિવાડી લોકગીત સુણ્યો ને અબ સમય હી રોજ આજ કા મોસમ કો આજ સૂર્યોદય પ્રાત 5:48 પર હોય ને સૂર્યાસ્ત શામ 6:53 પર હોય આજ કા દિન કો અધિકતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહે ને રાત કો ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેણ કી સંભાવના છે ઓર અબ પ્રશ્ન કો ઉત્તર આપ ભાઈ બહેન કા બતાઈ દેવા हमने आपसे प्रश्न करे तो कि साइलेज बनावना में कौन कौन सी फसल को उपयोग लेवाएं तीनों प्रश्न को उत्तर छे साइलेज बनावना का लेन मक्का जो जई न बाजरा जैसी फसल को उपयोग लेवाएं। अब आज का कार्यक्रम को समय पूरा हो रही तो कार्यक्रम समाप्त करने की आपका अपना भाई अखिलेश का आज्ञा दो। राम राम।